રખમા કાવો છે કા ઘરમાં? કોટે ગઈ ભાઈ? આઈ ભાઈ ઘરમાં તો કોની દખાઈ નઈ રહે ને, ઘરના ખીડક્યા દરવાજા સતા ઢોકડા પડનાત હાઈ કમાલે સોડી સાલ ની ગઈ બહુ સંતાપમાં ખાઈ ભાઈ.